0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Koe leo taongo manolo sino mai tau niwe, he tau polo tu osi ma ta hola. Ua fulu e minuti ke tai hola walu, fthousi mai ai he, pongo fulu e minuti he ma ta hola walu. Ma tu taki mai ke he liti o 104.6 Planet FM, ko Malianga Eric mo Halo Asikona. Ka whakatutala atua I ke tau na ngau ke kehe mai tau tataru ke kehe manghau niwe. Matutaki atu foki ke kupenga hila www.planetaudio.org.nz/newayhealth.